પૌડી આપીને આપ સાજો આપીને રચ્યો લાવ દોઈ કુદરત સાજીએ કર આસન ડિઠો ચાવ દાતા કરતા આપ તું તુસ દેવે કરે પસાવ તું જાણો સબ સે દે દે સે જિંદ કવાવ કર આસન ડિઠો ચાવ કર આસન ડિઠો ચાવ।